0: 시대의 비엄아 성땡스님 고민의 도비지에 라유로만의 헥드닝이도 이 비엄은 아마 땅의 시다 마빠한테 두글에 에이스님 고민비엄아
1: 군웅이 세기 세핵다 나우렘 건가도 미대빈의 석바 모이랑 건레롤다 부레문의 가우파박이 마땅 그것이 토론기 아한보이나 다미나레
2: 다미나레 따톤
1: 토론기 어로이브시디 농통범 로마나 부톡바 나하싱다 스킬 데벨로멘트기 마루오이바 하이리브 히르마시다 독터 시남 요렌톰범메이테이 디푸티 다이렉터 MSME가 능 따톤가 우네드능학 와리와타이사나자게 마시 묵다미나시
2: 다미나시 따톤
1: 나하신다 스킬 데벨로멘트기 마루오이바 하이리브 히르마시다 ཁན་ནེ་ནེ་ནབ་གི་དམག་ཏ་ ཧོཇིག སྟུ་ཌི오 དལིང་ཤིན་ནལ་ལེ་བི་རི་བསི ཌོག་ཏར སིནམ ཡོ렌ཏོམ་མེ་ཏེ མ이크로 স্মল ཨན་ མེ་དམ ཨན་ཏར་པ্রাইজেস MSME ཏེཀནོལོজি སེན་ཏར ཨིམཕ་ལ་ལེ་བི་བནི ཨ་དུག་ ཨ་ཧན་བ་ ཨ་ཧུག་དོག་སི་དེ ཁོ་ཡ ཌོག་ཏར་དེ་གི སྐིལ ཌེབལོམེན ཧ་བསི ཁ་རི་ནོ ཨ་དུག་ མ་སི མ་ཏོ་ཀ་རམན་ ཨ་ཁོ་ཡ་ན ཁ་དའི་ཁ་དའི་ དེ་ སིཇེན་ནག་ནི ཧ་བི་གི མ་ཏང་ད་ ཨ་ཧུག་དོ་ཡ་ན ཁིཏང་ ཐམ་བི་ནབ
3: ཨ་མ་རམ་མ་ཏ་ད་ ཨ་ཁ་ཤ་པ་ནི ཨིམཕ་ལ་མ་དེ ད་བི་རི་བ་མ་ཡང་ ཕུན་ནོ་པུ་སུ ཀོང་ནོན་བོ་ཅ་རི སེ ཁོ་ཡ་ན ཁ་ནའི་བ ཏོ་པིག ના સિંગદ સ્કિલ ડેવલપમેન્ટ કી મરુ ઓઇબા આરબા ટોપિક અસે સે મતમ સેગા દુમ યામના ચુનાબા તંગાઈ ફંદના ખંગબમ થોકપા ખનાબમ થોકપા અદુ મ ટોપિક અમની હાયબતા અમે મ થોલી સિમ આમ દમ તઈ થમજકે ઓય મેમ સુ થોજોંગ ને થોજોંગ ઇન દોન ખંગના બીરે જે લમદમ સીદા દુમ કોઈ લિટરેસી રેટ પંગ નોપ નોપ તબા અંગ નેમ નેમ દબા દુમ બાય સ્ટેટ અમની હાયબત મેમ નો લઈ થોજોંગ ખંગમિન નરે દુના સે આઈ આઈ ને તમજરી બા થબક સિનફમ દુગી ચાનાબા થબક ચામ ન ચામા થબક સકાગી થબક ફંગબા નત્રગા પીબા આયબસીદી ꯁꯤꯒꯤ ꯃꯔꯛꯇ ꯆꯥꯎꯕ ꯒꯦꯞ ꯑꯃꯁꯨ ꯑꯗꯨꯝ ꯂꯩꯔꯦ ꯑꯁꯨ ꯃꯌꯥꯝꯅ ꯑꯗꯨꯝ ꯍꯥꯏꯃꯟꯕ ꯊꯣꯛꯂꯅ ꯈꯟꯖꯩ ꯑꯗꯨꯅ ꯉꯁꯤ ꯈꯟꯅꯖꯒꯗꯧꯔꯤꯕ ꯉꯁꯥꯏꯒꯤ ꯁ꯭ꯀꯤꯜ ꯗꯦꯕꯂꯞꯃꯦꯟꯁꯤꯅ ꯂꯔꯅꯤꯡ ꯑꯃꯗꯤ ꯑꯔꯅꯤꯡꯒꯤ ꯑꯩꯈꯣꯏꯅ ꯇꯝꯂꯨꯔꯒ ꯊꯕꯛꯂꯣꯝꯗ ꯂꯥꯛꯇꯣꯏꯁꯦ ꯀꯩꯒꯤꯅꯣ ꯉꯁꯥꯏ ꯑꯩꯒꯤ ꯑꯔꯅꯤꯡ ꯁꯣꯔꯁ ꯑꯃ ꯑꯩꯒꯤ ꯆꯥꯅ ꯁꯥꯊꯕꯨ ꯄꯤꯖꯕꯕꯨ ꯑꯣꯏꯔꯣ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯑꯩꯒꯤ ꯂꯥꯏꯕꯂꯤꯍꯨꯗꯀꯤ ꯁꯦꯟꯊꯣꯛ ꯂꯝꯕꯤꯃ ꯁꯦꯟꯃꯤꯠꯂꯣꯟ ꯑꯃ ꯁꯦꯝꯖꯅꯕꯒꯤ ꯁꯣꯝꯗ ꯂꯥꯛꯀꯗꯧꯅꯤꯅ ꯍꯥꯏꯔꯤꯕ ꯁ꯭ꯀꯤꯜ ꯗꯦꯕꯂꯞꯃꯦꯟꯁꯤꯅ ꯑꯩꯒꯤ ꯇꯝꯂꯨꯔꯤꯕ ꯃꯍꯩ ꯃꯁꯤꯡꯗꯨꯒ ꯇꯥꯟꯒꯤ ꯈꯜꯂꯤꯕ ꯑꯩꯒꯤ ꯁꯦꯟꯊꯣꯛ ꯂꯝꯕꯤ ꯁꯦꯝꯖꯔꯤꯕ ꯑꯩꯅ ꯂꯩꯕꯥꯛꯀꯤ ꯆꯥꯎꯈꯠꯄꯗꯁꯨ ꯃꯇꯦꯡ ꯄꯥꯡꯕ ꯑꯗꯨꯝꯕ ꯃꯤꯁꯛ ꯑꯃ ꯑꯣꯏꯖꯒꯦ ꯀꯥꯏꯅ ꯈꯜꯂꯛꯄ ꯃꯇꯝꯗ ꯊꯣꯡ ꯑꯣꯏꯗꯣꯔꯤꯕ ꯄꯣꯠꯁꯛꯁꯤ ꯉꯁꯥꯏꯒꯤ ꯑꯩꯈꯣꯏꯅ ꯁ꯭ꯀꯤꯜ ꯗꯦꯕꯂꯞꯃꯦꯟꯁꯤꯅ ꯑꯣꯏꯗꯣꯏꯅꯤ ꯁꯤꯁꯨ ꯑꯩ ꯊꯝꯖꯒꯦ ꯑꯗꯨꯅ ꯉꯁꯥꯏ ꯃꯁꯤ ꯁꯥꯇ꯭ꯔ ꯑꯣꯏꯕ ꯌꯥꯏ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯊꯕꯛ ꯊꯤꯔꯤꯕ ꯃꯤ ꯑꯃꯕꯨ ꯑꯣꯏꯔꯣ ꯌꯨꯝ ꯄꯨꯕꯤꯔꯤꯕ ꯃꯌꯥꯝꯕꯨ ꯑꯣꯏꯕꯤꯔꯣ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯀꯔꯕꯥꯔ ꯃꯆꯥ ꯃꯆꯥ ꯇꯧꯖꯔꯤꯕ ꯃꯌꯥꯝꯕꯨ ꯑꯣꯏꯔꯣ ꯍꯥꯏꯔꯤꯕ ꯃꯌꯥꯝꯁꯤ ꯁ꯭ꯀꯤꯜ ꯗꯦꯕꯂꯞꯃꯦꯟꯁꯤ ꯃꯄꯨꯡ ꯐꯥꯅ ꯂꯥꯛꯑ ꯃꯇꯨꯡꯗ ꯑꯩꯅ ꯇꯧꯖꯔꯤꯕ ꯊꯕꯛꯇꯨ ꯉꯁꯥꯏ ꯍꯣꯔꯦ ꯋꯥꯠꯂꯦꯅ ꯂꯩꯔꯝꯃꯤ ꯄꯣꯠꯇꯨ ꯃꯦꯟꯖꯜꯂꯛꯄ ꯉꯝꯗꯣꯔꯤꯝꯅꯤ ꯁꯨꯁꯨ ꯑꯩ ꯑꯍꯥꯟꯕꯒꯤ ꯑꯣꯏꯅ ꯑꯩ ꯊꯝꯖꯒꯦ
1: ꯁ꯭ꯀꯤꯜ ꯗꯦꯕꯂꯞꯃꯦꯟꯠꯀꯤ ꯃꯔꯨ ꯑꯣꯏꯕ ꯍꯥꯏꯕ ꯇꯥꯔꯦ ꯀꯔꯤꯒꯤꯗꯃꯛꯇ ꯑꯩꯈꯣꯏꯅ ꯃꯁꯤꯕꯨ ꯌꯥꯝꯅ ꯍꯛꯆꯤꯟꯅ ꯂꯧꯕ ꯌꯥꯏ ꯍꯥꯏꯕꯒꯤ ꯃꯇꯥꯡꯗꯁꯨ ꯗꯣꯛꯇꯔꯅ ꯈꯤꯇꯪ ꯊꯝꯕꯤꯅꯕ
3: ꯑꯩꯈꯣꯏ ꯃꯔꯣꯟꯗ ꯍꯟꯗꯣꯛꯆꯔꯒꯗꯤ ꯉꯁꯥꯏ ꯑꯩꯒꯤ ꯍꯩꯊꯣꯏ ꯁꯤꯡꯊꯣꯏꯕ ꯍꯥꯏꯕꯗꯨꯅꯤ ꯑꯗꯨꯝ ꯑꯗꯨꯅ ꯁꯤ ꯃꯥꯒꯤ ꯃꯔꯨ ꯑꯣꯏꯕ ꯀꯩꯅꯣ ꯍꯥꯏꯔꯒꯗꯤ ꯑꯩꯗ ꯉꯁꯥꯏ ꯑꯩꯈꯣꯏꯅ ꯉꯥꯡꯉꯨꯔꯤꯉꯩꯗꯒꯤ ꯕꯣꯍꯧꯔꯣ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯂꯥꯏꯔꯤꯛ ꯂꯥꯏꯁꯨ ꯇꯝꯃꯤꯉꯩꯗꯒꯤ ꯕꯣꯍꯧꯔꯣ ꯑꯩꯒꯤ ꯄꯥꯝꯖꯕ ꯑꯩꯒꯤ ꯆꯥꯅꯒꯗꯧꯕ ꯑꯗꯨꯝ ꯁꯤꯟꯐꯝꯗꯨꯗ ꯈꯨꯠꯆꯠꯄ ꯃꯤ ꯑꯃ ꯑꯣꯏ ꯇꯥꯔꯒꯗꯤ ꯑꯩꯒꯤ ꯇꯨꯡꯒꯤ ꯂꯝꯕꯤꯃ ꯑꯗꯨꯝ ꯁꯦꯝꯕ ꯍꯧꯔꯕꯅꯤ ꯍꯥꯏꯕꯁꯤꯁꯨ ꯑꯩ ꯊꯝꯖꯒꯦ ꯉꯁꯥꯏ ꯑꯍꯜ ꯂꯃꯟꯁꯤꯡꯅꯁꯨ ꯑꯗꯨꯝ ꯌꯥꯝ ꯇꯣꯏꯅ ꯄꯟꯕꯤꯔꯝꯕꯗꯣ ꯈꯪꯖꯟꯕ ꯍꯥꯏꯖꯟꯕꯗ ꯃꯥꯡꯖꯕ ꯂꯩꯇꯕꯅꯤ ꯀꯥꯏꯅ ꯍꯥꯏꯕꯤꯔꯝꯕꯗꯣ ꯇꯣ ꯑꯗꯨꯅ ꯉꯁꯥꯏꯒꯤ ꯑꯩꯅ ꯈꯪꯖꯟꯗꯣꯔꯤꯁꯤ ꯑꯐꯕ ꯀꯩꯅꯣꯃ ꯈꯪꯖꯟꯕꯗ ꯑꯗꯨꯝ ꯑꯩꯒꯤ ꯇꯥꯡ ꯑꯃꯗ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯑꯃꯗ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯃꯐꯝ ꯑꯃꯗ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯑꯃꯗ ꯑꯗꯨꯝ ꯆꯥꯟꯅꯐꯝ ꯂꯩꯗꯣꯔꯕ ꯑꯗꯨꯝꯕ ꯀꯩꯅꯣꯁꯤꯡꯅꯤ ꯑꯗꯨꯅ ꯁꯤꯗ ꯑꯃꯨꯛ ꯍꯥꯏꯖꯅꯤꯡꯉꯤꯗꯤ ꯑꯩꯅ ꯇꯝꯗꯣꯔꯤꯕꯁꯤ ꯉꯁꯥꯏꯒꯤ ꯃꯥꯒꯤ ꯀꯥꯟꯅꯕꯝꯁꯤ ꯀꯩꯅꯣ ꯑꯗꯨ ꯌꯥꯎꯅ ꯈꯪꯅ ꯁꯤꯟꯐꯝꯗꯨꯒꯤ ꯃꯆꯪ ꯌꯥꯎꯅ ꯇꯝꯕ ꯑꯣꯏꯔꯒꯗꯤ ꯑꯗꯨꯝ ꯀꯥꯟꯅꯐꯝ ꯆꯥꯟꯅꯐꯝ ꯑꯗꯨꯝ ꯂꯩꯅꯤ ꯁꯨ ꯑꯩ ꯍꯥꯏꯖꯒꯦ
1: ꯑꯩꯈꯣꯏꯅ ꯍꯧꯖꯤꯛ ꯇꯝꯕ ꯃꯇꯝꯗ ꯑꯩꯈꯣꯏꯅ ꯃꯤꯗꯨꯒ ꯆꯥꯟꯅꯕ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯂꯝꯗꯝꯁꯤꯒ ꯆꯥꯟꯅꯕ ꯍꯦꯟꯒꯅꯤ ꯍꯥꯏꯕꯒꯤ ꯃꯔꯨꯑꯣꯏꯕ ꯈꯔꯁꯨ ꯂꯩ ꯍꯥꯏ ꯑꯗꯣ ꯃꯔꯛꯁꯤꯗꯩꯗ ꯑꯩꯈꯣꯏ ꯄꯟꯕ ꯃꯇꯝꯁꯤꯗꯩꯗ ꯀꯔꯝ ꯀꯔꯝꯕ ꯃꯈꯜꯒꯤ ꯁ꯭ꯀꯤꯜ ꯗꯦꯕꯂꯞꯃꯦꯟꯁꯦ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯁ꯭ꯋꯥꯏꯒ ꯆꯥꯟꯅꯕ ꯑꯗꯒꯤ ꯑꯩꯈꯣꯏꯒꯤ ꯂꯩꯕꯥꯛꯁꯤꯒ ꯑꯣꯏꯅ ꯆꯥꯟꯅꯕꯁꯤ ꯀꯔꯤ ꯀꯔꯤꯅꯦꯅ ꯊꯝꯕꯤꯅꯤꯡꯉꯤ ꯗꯣꯛꯇꯔꯒꯤ ꯃꯐꯝꯗꯒꯤ ꯈꯤꯇꯪ ꯈꯪꯖꯍꯧ
3: ꯁꯤ ꯂꯥꯛꯆꯗ꯭ꯔꯤꯉꯩꯗ ꯉꯁꯥꯏꯒꯤ ꯁ꯭ꯀꯤꯜ ꯗꯦꯕꯂꯞꯃꯦꯟꯠꯇ ꯇꯉꯥꯏ ꯐꯗꯕ ꯂꯩꯔꯤꯁꯤ ꯀꯔꯝ ꯀꯔꯝꯕ ꯑꯦꯛꯁꯄꯦꯛꯇꯅꯣ ꯑꯣ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯃꯥꯒꯤ ꯃꯈꯜꯁꯤꯡ ꯀꯩ ꯀꯩ ꯀꯩ ꯑꯣꯏꯗꯣꯏꯅꯣ ꯆꯥꯎꯔꯥꯛꯄ ꯍꯥꯟꯅ ꯄꯟꯖꯔꯝꯒꯦ ꯁꯤꯗ ꯂꯩꯗꯣꯏꯁꯤ ꯉꯁꯥꯏꯒꯤ ꯑꯞꯁ꯭ꯀꯤꯂꯤꯡ ꯑꯣꯏꯕ ꯌꯥꯏ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯔꯤꯁ꯭ꯀꯤꯂꯤꯡ ꯑꯣꯏꯕ ꯌꯥꯏ ꯅꯠꯇ꯭ꯔꯒ ꯀ꯭ꯔꯣꯁ꯭ꯀꯤꯂꯤꯡ ꯑꯣꯏꯕ ꯌꯥꯏ ꯉꯁꯥꯏ ꯑꯍꯥꯟꯕꯗ ꯄꯟꯖꯈꯤꯕ ꯉꯁꯥꯏ ꯑꯞꯁ꯭ꯀꯤꯂꯤꯡꯗ ꯂꯥꯛꯇꯣꯏꯁꯤꯅ ꯑꯩꯅ ꯈꯪꯖꯔꯤꯕ ꯍꯩꯖꯔꯤꯕ ꯁꯤꯟꯐꯝꯗꯨꯃ ꯀꯔꯤ ꯀꯔꯝꯕ ꯑꯍꯦꯟꯕ ꯑꯃ ꯍꯥꯞꯆꯜꯂꯒꯗꯤ ꯍꯦꯟꯅ ꯍꯦꯟꯅ ꯆꯥꯎꯈꯠꯄ ꯍꯦꯟꯅ ꯆꯥꯎꯊꯣꯛꯄ ꯑꯩꯒꯤ ꯑꯍꯦꯟꯕ ꯈꯨꯠꯂꯥꯏ ꯑꯣꯏꯔꯛꯄ ꯌꯥꯒꯗꯒꯦꯗꯣ ꯁꯤꯒꯤ ꯐꯤꯕꯝꯗ ꯆꯪꯁꯤꯟꯖꯕ ꯑꯗꯨꯝꯕ ꯀꯩꯅꯣꯗꯨꯅꯤ ꯉꯁꯥꯏ ꯑꯞꯁ꯭ꯀꯤꯂꯤꯡꯁꯤꯗ ꯂꯥꯛꯇꯣꯏꯁꯤꯅ ꯔꯤꯁ꯭ꯀꯤꯂꯤꯡꯁꯤꯅ ꯉꯁꯥꯏꯒꯤ ꯑꯩꯈꯣꯏꯅ ꯈꯪꯕꯗꯤ ꯊꯣꯛꯇꯕ ꯈꯪꯗ꯭ꯔꯤꯕ ꯑꯅꯧꯕ ꯏꯅꯧ ꯅꯧꯕ